0: तम के अंत विवाहित लो
1: विवाहिलु सत्रह सत्रियान लाई जे
0: तम के दूध ले आन लेकिन नल विवाह
1: नाय रायबाड़ी आसी करिया तीन वर्ष रायबाड़ी करी बुढ़ा गन लाई गोटे गाय गन लाई जे सत्रह सत्रियान लाई ए गांव जहर लोके किरसानी बड़ नाई के डाक लाई सत्रह सत्रियान लाई जे एने उनी दांगड़ा दांगड़ी आई लाई जे सॉरी मोर माँ बापा घरे मोर माँ बापा बजीरांदी करी देलाई बजीरांदी करी देलाई जे सॉरी आमर कुटुंब के कुआई लाई कुआई करी मगर रात बार कराई देला
0: એટલે તમે તમ સસરા ઘરે આસલો
1: આમર સસરા ઘરે મુઈ આઈ
0: એટલે તમ સસરા ઘર ભીતરે પોસલા બોલે તમ કઈ પૂજા પાઠ મન કલાઈ ગઈ સીતી
1: સેતી પૂજા પાઠ ન કરત નાઈ જે સે રાઈવાડિયા આઈ રાઈવાડિયા ડાંગણી સેવા રાઈવાડી રાઈવાડિયા ડાંગણી મો નાઈ લઈ જે મોકે ઘર માંડાઈ લઈ ડાંગડા ડાંગણી કે ડાંગડા કે હાથે ધરાઈ લઈ મોકે ઘર માંડાઈ લઈ લુગા ઓડાઈ લઈ બાત દેલાઈ ખરડી શાક બનર ખરડિયાની જે મુઈ ખાઈલી ફેંડમ દેલાઈ જે ખાઈલી લુગા ઓડાઈ લઈ જે મોર સંગ સાથી સંગ મકે દેખાઈ દેલાઈ સંગ સાથી સંગ મુઈ ગાલી સે ડાંગડા સંગ સાથી સંગ સે ઉઠી ગાલા
2: મુઈ જે દેખુચી આદિવાસી સંપ્રદાયરે વિવાહ ગનમ પ્રથા પ્રાય એકાપરી નુહે
3: પ્રાય સામાન્ય ફરક કોઠી કોઠી દેખા જાય એ જેમતે દેખુનો કાલી રાત્રે જહા કહુતલે સેમાનકર છાડપત્ર કથા
2: હા સ્વામી છાડપત્ર દેલે સ્ત્રી કુ દબ માત્ર 2 ટંકા આ સ્ત્રી જદી છાડપત્ર દે તેબે સ્વામી સ્ત્રી રા ભાભી પતિ ટરુ પાઈબ આર્થિક ક્ષતિપૂરણ કેતે સુંદર પ્રથા કહિલ આમા સમાજ રે છાડપત્ર પ્રથા એમતી હોંતા કે અંતત કોટ ટણા ઉટર રક્ષા ત મિલંતા
3: સે તો ઠીક તેબે આઉ ગોટે કથા જાણી છના
2: કોણ
3: આમ ગોત્ર પરી એમાનકર મધ્ય ગોત્ર અછે
2: સતે
3: કોરા સૂર્ય નાગ નાગસાપ બાગ બાઘ કીરા સુઆ પોલારી માંકડ ઇત્યાદિ એ ગોત્ર સંકેત ગુડીકુ સેમાને સમ્માન જણાંતી બિલકુલ સેમાનકુ આઘાત કરતેને
2: અચ્છા સંબી એ જો ગામ મજરે ગોલાકાર ભાવે પથ્થર આસન સબ પોતા હઈજી ઓ સે આંબ ગછ મૂળરે મ સે કોણ
3: સે હેલા સદર તા સામના ઘર હોઉચી ગામ મુખિયાર આસો સ્વાતિ એ જો બુઢા લોકડી સેટી બસી નાંતી
2: હા હા
3: સે પથ્થર ઉપર
2: હા
3: તાંકો સાંગે કથા હવા
0: તો ના કઈને હો ઈશા શિશા બળ તમ કેતે વર્ષ પરાલા
4: સારી કરી પરાઈ
2: અચ્છા મોસા આપણકો પર્વ પરબાણી આ ચાસબાસ વિશેરે કિછ કહીબે કી
4: યાદી માસે પોષ માસે આમા પર તાઉ કે ગરુ મન કે આડી તાને બાત રાંધવાર તે ગોટા સુકવા કી ડાલી કી આલુ કી રાધી કરી સેટા પરબ બળી કરી સે બાત રાંધી ગરુ મન કે કહીબાર
0: દિયાલી માસ બોલલે
4: પોષ માસે
0: હા પોષ માસે
4: મારી ગરુ મન કે મુડિયા ચુના બળી રૂટી પર કરબાય સેટા મન કે એન્તી દોડ કણ કણ બાલી કરી તી ગલાયા લઈ દેવાય